રસી ઇસ્તેમાલકમાં ઇશ્મા ફેસવાશ છે, હરિયો મેલાવીગી ઇસ્તેમાલ વલે છે, ઇશ્મા વિટામિન સી સિરમ ઇસ્તેમાલ કા, જમગ ઇશ્મા વિટામિન સી સિરમ 500 રૂપિયા કે દાસ ખુલે રિઝલ્ટ દે છે, દચા ઉમર કમ દે નો આગે મે ઇસ્તેમાલ ઓલે શિખા દીન ઇલાવ મોસમ બદલીગી દચા લાસ ખપે મખ ચકમ દે ગબર ડ્રાઈવી ખુશક બવી દદે દપાર ઇશ્મા હર્બલ ક્રેક ક્રીમ ઇસ્તેમાલ કઈ દ મેદી મરીઝાન દ બાવસીર મરીઝાન દ બતહઝમી કબજ મરીઝાન બસ દ દીન રમઝાન ખલાસ કઈ ઓ ડોક્ટરાન ઓ દ દવાયાન ઓ દ ઇલાજુનો દ ગોલો રમઝાન ખલાસ કઈ ઇશ્મા હર્બલાઈલ રોડે સહર માસ ખુતન તને ઓ ગુટ કવઈ બે તાસો ગોરે કમાલા કમ જે મો દર્દ કે યમર સર માલિશ કોલે શે વિખતવર સર માલિશ કવઈ સહર ઇશ્મા શેમ્પુ સર વિન સે વિખતબ મો નગુરજી કે વિખતબ ہم خیستہ کی دماغ کولا دا پارا دانی دا گونا تیر سری ختم دو دا پارا اشما فیس واش سره مخوین زیو اشما فارمولا کریم استعمال وای او چر دا واده خدی خوشالی لزی اشما بلیچ اشما سکن پالش اشما ارجن فیشل استعمال وای ټول واده بناوی او زلمه پوری دی او تاسو ته وګور ان شاء الله کل تک الله نے کہبان مہربان اشما کاسمیٹک زندہ باد پاکستان پاینده باد دل